સામીન, ચેટ જીપીટી તમના કન્ટેન્ટ દે શકે, થારા કન્ટેન્ટના રિફ્રેમ કરકે ખૂબસૂરત બના શકે, લેકિન ઉસકે વિચ જેડા ઇન્સાની જજ્બાત હૈ, જેડી દિલ કી ગલ હૈ, વ શાયદ ઉસ તરીકા પર ના કહે શકે જિસ તરીકા પર તમ કહેણો ચાહતા મેં. દૂજી ગલ હું યા નહીં કહેતો કે તમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના બિલકુલ યુઝ ના કરો યા ના શીખો. જમાના કી જદીદ ના મદ્દેનજર રખતા, ટેકનોલોજી કા ઇસ દોર ના મદ્દેનજર રખ, હમના કોઈ ભી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સીખણી જરૂરી હૈ, ક્યું વરના હમ પીછે રહે જાંગા. લેકિન ઉસમાં યે ચીજ ભી મદ્દેનજર રખની હૈ કે હમના ફુલી ડિપેન્ડન્ટ, પૂરી તરહ ઇસકે પર મુનસર નહીં હોનો. ઇસકે ના કે વેગી થારી જડી સોચણ કી કાબિલિયત હૈ. દેખો ઇસ ના હી દેખ લો, ના હી તે તમને જાહેર હોય લગો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મસનુઈ ઝહાનત, ઓર થારી અપની ઇન્ટેલિજન્સ જેડી નેચરલ ઇન્ટેલિજન્સ હૈ, જેડી ખુદા કી દીતી હુઈ એક કુવત હૈ, જેડી એક તાકત હૈ, જિસકા બલબોતા કે ઉપર યા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બની હૈ, પ્રોગ્રામિંગ હુઈ હૈ ઇસકી, ઉસકે ઉપર અગર ઇસકો અસર પ્યો તો તમ બિલકુલ આલસી હો જાયેગા, નેસ્તી આ જાયેગી, ઓર નિકી નિકી ચીજા વાસ્તે તમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કો ઇસ્તેમાલ કરણ લગ પેગા. ઓર ઇસકો નતીજો યુ હોયેગો કે અગે આણ વાલા વખતમાં તમ સોચણ કી સલાહિયત તે બિલકુલ હાથો બેસેંગા. ઓર ફિર ઓર તમ દેખેં કે આજ કા દોર કે વિચ જિત ચેટ જીપીટી યા કોઈ ભી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કા કુછ મોડલ જેડા હૈ વે ફ્રી હૈ, ઓર કિસી હદ તક ફ્રી હૈ, લેકિન ઉતે કુછ એસા મોડલ હૈ જેડા કે એડવાન્સડ સતહ કા હૈ, ઉનમાં તમના સબસ્ક્રિપ્શન પે કરની પે, તમના પૈસા ખર્ચાના પે, ઓર યુ સમજો એક કિસમ કો બિઝનેસ મોડ્યુલ હૈ જિસમાં કે થારા પૈસા જાયેગા, ઉસકે નાલ નાલ થારી સોચણ સમજણ કી સલાહિયત જાયેગી, ઓર આગે તમને કે મિલેગો એક એસો કન્ટેન્ટ જેડો કે મશીન ડેવલપડ કન્ટેન્ટ હૈ, જિસકે વિચ જજ્બાત વગેરા જરી ભી નહીં હો સે. અમૂમન કે ના કે દિલ સે દિલ તક રાહ હોતી હૈ, કે અગર તમને કિસી તક અપની દિલ કી ગલ પહોંચાણી હૈ તો તમને દિલ થી ગલ કહેણી પડેગી. ઉસકે વાસ્તે તમના ઇસ ચીજના મદ્દેનજર જરૂર રખનો હૈ કે તમ અપની લિખણ કી સલાહિયત, તમ અપની બોલણ કી સલાહિયત, તમ અપની ક્રિએટિવિટી ના જાયા ના કરે, ઉસકે પર કિસી ભી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના હાવી ના હોણ દે. આગે હમ માઈએ સુન લ્યા યા આવાઝ હૈ મુઝમ્મિલ શાહનાઝ કી ઓર અનીસા કરીમ ઓરંગી, તે કલામ હૈ જલાલુદ્દીન ફાની સાબ ઓરંગો.